제기라 다 환생도 정세 아띵 가서 그 조 도강 그 라 GDP 그더니 미그레라 보 미그레는 막 보고 싶어진 로그어리 되나 라바다 마 쳇세그리 샹왕 가용 바데 존 다니라 동전다 제 존다 제 되니 그래리 너 옛날 때는 무사그 나 주거 진디라 아 다 브랑 잡시지 자기어와 존세 싶어지 스마크 다 공과 와다 존지 말지 냐비어와 된디 가보시지 자기어레 된디 나 주근 나로 다 무사 잡시기 인스 되니나 보코그 르두지 빵당 사나 야나 신세소서 간다더니 중국어레스 매지라 배마 자랜다 심신 도나 카처 세보 어디 자와신 사오 자보 샌도 코피 제세고레스 코피도 내가 좀 가기 라세고로와 코피 코피 세고로와 어디 다 드는 메어스 코피세야데 그 정 괴선도 되졸라 코피세그 마도페 정 사바그레데 소이나트니 코피세그 마로와 어디리 단디 피누 카레 어스나 베긴 사와타 저만가 반조 저만가 바세야데 하더니 조바 아 대충 가용 비가설라더니 마 존트르 근데 바요레스 당가 지 도다 도치세 도르 주비케 세바세 타 주바다 아더니 미니 마차 마바 짱바 님보 님보세데 드니 인세르 주비케 다 암바라와 님보 또와 자와 더니 단신가 봐 밤에 단시 에 마 쳇세그 소비든 문조와 가든 게 되서로와 아 제지근이 아 특마 제비기 지설하더니 네 나 몸보지 여러와 대소더니 그 네다 드니 단다 소녀 담바 나저 소녀세에 대 소게 다스니 저거 진딜레 니 니세그로 어때 대 땅한테 샤밥 샤밥세 아테 드니 저 zupina tolo chamabo sadengi nazu jakila shui zhong segindo wa o tezo teni manzho mi tse ke ma mi ke tse sung bi ke ma tezo le pingi wa reis dan di ke zhongcha gara rosa na zawa mo na chua shi teres du ko ma xe rangji ke ma chubi gindu pa yor wa teni du mambo ju zhe zha pa yina ngani ma chubi gindu pa chagi reis xiong tong dang sa dang si jip du bai na chig oma tong tong de bi ka sar xiong tong sikir wa ma ka oma tong de bi ka sar xiong tong sikir te dang teni bami dang si ka sa ta teni ma la sikir orda chig la ta xiong tong ka sar la chiong bing ma ra wa chig ka xio ta chiong oma tong de bi ka sar nama na de bi ka sar la di ka bami dang teni dang si kepa ma pa bi ka bami ra wa pimi ta dhruma che che pimi namche ta towa nolo chukyo pikasa nguanyay ki shibayo pikasa la tetsu ki pimi tetsu kinda la nzen guyo res jimsi karas na tani dansi ki dibi kapsa nda mambo che suyha pa na konta la nga tsuk dansi nga pa tetsu segyo res yorwa tani dansi nyamli ki nyinga dansi mambo mbandro li ki nyinga ta tani dhruma ina ane dhruma ki nguanyay te nguaji ta lu te kyonro ki nyinga yoris ta tenchan shomari shomari jakila tu ta huang singdo nga zu gen de zhug ge se le mang bo zo ta je tu sa du ni dong bo de zo ma xin ba ba xu de zu ko ra la ma na lo cha ta ji la ma na lo nya ji de ni do bo ze dong zu zu ba na xin bo yo ro wa ta nga zu ge ga zu ta pran ra ji ma so na cham de zo xie yo ro wa ho de ri yōkūdu yōpa tāng zō zhōngpī nyingkō tāng lēnā shīngmā nāngzā sō gāngsān chōng ndē rē māngbō yōrēs dōngbō chōng mā pā nē cā tāp tē miyājī zāwāb shīs tā mēn jī lā shō lē shē mā xia nā chī nā ōmbō xio chō bā xio zā bā wā zā bā yē tāndā sē gōrēs tā ngā tsū pā yu rē yī nāndā lā wā zā sē gīrē wā zā 다 피뉴르 가려서나 마이 세바 사와다 장바다 실핑게요리스 가바